સંસ્કૃતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ મિસાલ કો અનુદાન હેઠળ થોડા ભૂસા ઉપલબ્ધ કરાવી ગરીબી સ્કૂલમાં પ્રાથમિક સૂચિત તહ મહિલા શિક્ષિત આવશ્યક ભૂમિકા વિધાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છનીય દ્વાર ગૃહ રીતિપૂર્વક દરખાસ્ત આગમન કરી છે. પદ મહિલા શિક્ષિત તહ પ્રાથમિક સૂચિય સંખ્યા એક જણા પ્રાપ્ત કિસી નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભૂતા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બારંવાર શીર્ષ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમ પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ નમાગેકો નેપાલી મહિલા નાગરિક હુનુપર્ને છ શિક્ષણ અભ્યર્થન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન નિવેદન દિએપછિ સંસ્થા તથા વિદ્યાલયની તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભરને પર્ને છ સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીકો નિવેદનલાઈ છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીને છ તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમા અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ ગરાઇને છ સાથે વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા શર્તકા અધિનમાં જિમ્મેવાર વહન ગરીપર્ને છ દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસે 4 બજે સુધી સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે પૂર્વનો 11 બજે દેખી 32 બજે સુધી અંગારમાં માટે કરવા પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઈ છ પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે કાશીર ઇન ધ ક્લાઉડ સ્મિતા સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ ગરેકો પ્રશ્નપત્રકો આધારમાં હોય છ પરીક્ષાકો ઘસી લિખિત પ્રયોગાત્મક એવું કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થોક મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હોવા શકે છ તો લિખિત ચરણ પાર ગરેલા માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઈ છ દરખાસ્ત દેશપુર 1005 પ્રસિદ્ધતા મુલગુરી આવશ્યક કાગજાતહરૂ એસઇ વ એસએલસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ હોય સુખ પ્રમાણપત્રકો ફોટોકોપી ટ્વીટર પ્રતિ દરખાસ્ત વિદ્યાલયના સીસી તથા ગણમાં ગાળવા 3019@gmail.com ઇમેલ કરી પણ પઠાવવા શકે છ ધોક જાણકારીકો લાગી શુલ્ક નંબર પ્રધાન અધ્યાપક દિનેશ સિંહ ધવાન 98 42 99 6 3 સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ સંસ્થા 98 51 18 73 82 સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સેક્રેટર લીડર શ્રી તામાંગ 98 51 17 83 81 શ્રી ગારમાં માધ્યમિક વિદ્યાલય શ્રી ટીકુંડા નગરપાલિકા સાથ શ્રી ખુંડો